88.2. Lotus FM, it is. A warm welcome to all of you on Lotus FM's Gujarati program. It's called Geet Mara. My name is Ashit Desai and I look forward to the pleasure of your company up until 7 o'clock. Aap sabnu khub j hardik swagat chhe Lotus FM ni. Amari aa Gujarati Geet Sangeet ni mala chhe dar guruvare raju thai chhe. Sanje 6 ane 7 ni vachche. Maru naam chhe Ashit Desai ane ji haan. આશા એ જ કરું છું કે 7 વાગ્યા સુધી જરૂર મારી સાથે જોડાયેલા રહેશો. આજના કાર્યક્રમના બધા જ ફીચર્સ જરૂર આપ સૌની સમક્ષ રજૂ થશે અને એની પહેલા એક ખાસ અગત્યની વસ્તુ થશે. એક ટૂંકો પણ બહુ જ અગત્યનો ઇન્ટરવ્યૂ છે આપ સૌની સમક્ષ રજૂ કરીશ. એન્ડ ધેટ વન ઇઝ હેપનિંગ વિથ વન ઓફ ધ મેમ્બર્સ ઓફ ધ ડિવાઇન લાઈફ સોસાયટી ઓફ ડિવાઇન લાઈફ સોસાયટી જે છે સેન્ટન બ્રાન્ચ કમિટીના સદસ્યની સાથે વાતચીત થશે. દેટ ઇઝ નિર્ષિ ત્રિકમજી. તો જરૂર કાગળને પેન તૈયાર રાખશો ઇન કેસ યુ વોન્ટ ટુ જોટ ડાઉન ધ ડિટેલ્સ. અને એ કાર્યક્રમ 28 તારીખના છે. ઇટ્સ ઓન ધ 28th. પણ હમણાં આજના આ કાર્યક્રમની શરૂઆત કરીએ. આજના દિવસનું સૌથી પહેલું ગીત આપ સૌની સમક્ષ રજૂ કરું, ત્યારબાદ હું ફરી પાછો હાજર થઈશ. ધીસ ઇઝ ગીતમાળા ઓન લોટસ FM, અવર ગુજરાતી પ્રોગ્રામ, એવરી થર્સડે બિટવીન 6 એન્ડ 7. માય નેમ ઇઝ આશિત દેસાઈ.

0: લોટસ એફએમ ની અમારી ગુજરાતી ગીત સંગીતની આ માળા છે. જો હમણાં જ અમારી સાથે જોડાયા હો તો તમારું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. અને અહીંયા આગળ એક નાનકડો મધ્યાંતર લઉં છું, ત્યારબાદ આજના આ કાર્યક્રમ પરિચય વિસ્તારપૂર્વક આપ સૌને હું જરૂર આપીશ.
1: Experience pure country allure as a VIP at this year's Hollywood Bits Durban July with Spina Zonke. Stand a chance to win VIP experiences or a share of 1.2 million rand in cash. Bet 2 rand or more on selected slots to enter. This is your moment. Release your spirit. Release your victory. Release your glamour with Spina Zonke. Bet now.
2: T's and C's apply. Hollywood Sportsbook is a licensed betting operator. No persons under the age of 18 years are permitted to gamble. Winners know when to stop. South African Responsible Gambling Foundation toll-free counseling line 0800 006 008 or WhatsApp help to 076 675 0710.

0: મહેંદીનો રંગ લોટસ એફએમની ગીતમાળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા, અને એ સાથે જ સમય થયો છે આપણા ખાસ મહેમાનની સાથે આજે વાત કરવાનો. એન્ડ દેટ ઇઝ યુ નો નન અધર દેન નિરીશી ત્રિકમજી, એન્ડ શી ઇઝ જોઈનિંગ અસ ઓન ધ વાય ધ ટેલિફોન લાઇન ટુ નાઇટ, એન્ડ ઇટ્સ ટુ ગીવ અસ મોર ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધીસ ઇવેન્ટ દેટ્સ ટેકિંગ પ્લેસ એટ ધ ડિવાઇન લાઈફ સોસાયટી ઇન સેન્ટન. તમારું ખૂબ જ હાર્દિક સ્વાગત છે નિરીશી ઓન લોટસ એફએમ વન્સ અગેન.
1: Namaste and good evening, Ashitai. Thank you so much, and good evening to your listeners also.
0: Good evening. So, tell us about this exciting event that's taking place on the 28th. You know, I did tell the listeners at the start of the program that we are going to be able to find out more details from you regarding this. But, you know, from what details you shared with me, seems like an amazing program. It's a cultural event, I believe, and, you know, the dance items and various other things that go along with it. Please shed some light.
1: Indeed, it's a cultural program that we are celebrating in light of our second anniversary of our branch here in Johannesburg, where we have built our beautiful ashram and our whole complex. And in line with our teachings of Swami Shivananda at the Divine Life Society, we know that these programs are not just entertainment, no? They are offerings, and they uplift the heart, and they preserve our heritage. And they also unite our communities and take us closer to God. So
0: absolutely.
1: In light of that, we are starting, we have breakfast, and at 9 a.m. we have Ganga Aarti, which is an opportunity to obviously get the blessings of Mother Ganga right here in Johannesburg, in Sandton.
0: Wow.
1: And then our program commences with a number of items. We have sister organizations that are joining us. We have artists, we have bhajans, kirtans, Kathak, Bharatanatyam dances by the likes of Nateshwar and Shivoham, Subhashni Naika.
0: Wow.
1: And then lots of bhajans and kirtans. We have Grisha Music Academy and Pradosh, as well as Manesh on the Santur, who will render also percussion items, tabla recital. So it is a very exciting.
0: Yeah, it seems like such an exciting event. Yes,
1: yes,
0: absolutely.
1: Yes.
0: So much happening. And
1: so
0: of course,
1: much happening.
0: The lunch and breakfast Mahaprasad also will be served.
1: Of course, yes, will be provided. And there will be a lot of time for you to spend in our ashram, but also to enjoy the items that are being very lovingly prepared as offerings to our Divine Master. And we hope that one and all will come and enjoy the day and dress up in your finest Indian attire. Bring along your friends and families, and it's going to be a joyful celebration of our Hindu culture.
0: Fantastic. So, lastly, before I let you go, 28th of June, what time? Okay. And if people want to contact, how do they get in touch with you?
1: 9 a.m. on the 28th of June at the Shivananda Ashram Sandton, which is in 73 Parkville Place in Buccleuch, in Sandton. And if they need to contact us, they're welcome to contact myself on 083-775-3694.
0: Fantastic. I wish you all the very best. I have an amazing, amazing celebration. We are based here in Durban, so unfortunately won't be able to be a part of it, but I'm sure it's going to be an amazing one.
1: Thank you. We look forward to seeing your listeners.
0: Thank you so much. And thank you for sharing all the information with all the listeners.
1: Namaste.
0: Namaste. There we go. So this event taking place on the 28th of June at the Divine Life Society in Sandton. And so jarur jasho, ema bhag lesho, khub j moti sankhya ma, bau j saras majano thase. It's a celebration of 2 years. Pa hamna samay thayo che, thodi jaharato aap sauni samaksh raju karvanu, tyar baad aajna divasnu sauthi pehlu feature, which is Ajno Suvichar. Yes, the Thought for the Day feature is coming up after these few bills.
2: Hi, South Africa. It's Carol Shabalala, your First Lady of Sport. If you appreciate world-class sport and a great occasion, the Hollywood Bets Durban July is worth your attention. The theme for 2026 is Country Allure, which sees the rustic style of the countryside meet the cosmopolitan cool of the city. On Saturday, 4 July, it all comes together at Hollywood Bets Greyville, Africa's greatest horse racing and social event. I'll see you there.
3: Ach, Barry, I don't know what I'm doing anymore. My life is taking a hard left at career goals.
4: It's not your life that's turning, bro. It's your steering.
3: My steering?
4: Your car's pulling left like your decisions.
5: Go get top quality Miele steering parts from Goldwagen. That will set you straight.
3: Wait, I feel blind.
4: It's just your steering that needed direction.
5: Goldwagen, keep on driving.
0: લોટસ એફએમ ની ગીતમાળા પર આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. ઇટ્સ ધ ફર્સ્ટ ફીચર ફોર ધ ડે. ઇટ્સ કોલ્ડ આજનો સુવિચાર. હોપ ઓલ ઓફ યુ આર ફોર ધીસ વન. બેસિકલી ઇટ મીન્સ ધ થોટ ફોર ધ ડે. અ વેરી સિમ્પલ વન, બ્યુટિફુલ વન, શેર્ડ બાય વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. સો હું આશા કરું છું આપ સૌને પસંદ આવશે. મારા પરિવારના સદસ્યોની દ્વારા શેર કરવામાં આવ્યું હતું, મને બહુ જ પસંદ આવ્યું, એટલે મેં કીધું ચલો આજે આપ સૌની સાથે આને શેર કરું છું. સો ઇટ્સ goes something like this, કે ભગવાન પાસે હંમેશા બે વસ્તુ માંગવી. ભગવાન પાસે હંમેશા બે વસ્તુ માંગવી. એક, ભૂલ સુધારવા માટે મગજ, અને ભૂલ સ્વીકારવા માટે હિંમત. એ બીજી. પહેલી વસ્તુ, કઈ બે વસ્તુ માંગવી ભગવાન પાસે? પહેલી વસ્તુ એ કે ભૂલ સુધારવા માટે મગજ, અને બીજી વસ્તુ ભૂલ સ્વીકારવા માટે હિંમત. બંનેની જરૂર પડે છે. જી હા. સો વોટ ઇટ બેસિકલી મીન્સ ઇઝ ભગવાન પાસે ઇઝ ફ્રોમ ગોડ, ભગવાન ઇઝ ગોડ, પાસે ઇઝ ફ્રોમ હિમ ઓર હર. હંમેશા, ઓલવેઝ, બે વસ્તુ, ટુ થિંગ્સ માંગવી. યુ કેન આસ્ક ફોર ટુ થિંગ્સ ઓલવેઝ. વન, એક મીન્સ ઇટ્સ અ ન્યુમેરિક વર્ડ. વન, ભૂલ ઇઝ મિસ્ટેક, સુધારવા, ટુ ફિક્સ ઇટ, યુ નો યોર મિસ્ટેક, ટુ ફિક્સ ઇટ માટે મગજ, મગજ, બ્રેઇન્સ ફોર ઇટ, યુ નો સમ. સો ફર્સ્ટ થિંગ ટુ આસ્ક ગોડ ઇઝ ટુ આસ્ક ફોર સમ ઇન્ટેલિજન્સ ઇન ઓર્ડર ટુ કરેક્ટ યોર મિસ્ટેક. અને સેકન્ડ વન, ભૂલ, ધેટ્સ મિસ્ટેક અગેન, સ્વીકારવા માટે, ટુ એક્સેપ્ટ, હિંમત. હિંમત ઇઝ કરેજ, ટુ એક્સેપ્ટ, યુ નો, ધ ફેક્ટ દેટ યુ મેડ અ મિસ્ટેક એન્ડ ગીવ યુ કરેજ ટુ એક્સેપ્ટ દેટ. સો બેસિકલી always ask for two things from God. The first one is to ask for intelligence to correct your mistake, and second one is to ask for courage to accept your mistake. That's the thought for the day. Hope all of you enjoyed this one today. And on that note, we're going to go into our next song. And any turant baad aajna divas no second feature, એટલે કે 6:30 ની આસપાસ આજની શબ્દ કસોટી આપ સૌની સમક્ષ રજૂ થશે. આશા કરું છું એના માટે આપ સૌ જરૂર તૈયાર હશો. તો આજના દિવસનું આ એક ડબલ પ્લે છે, which will take us to the next feature called Shabd Kasoti.

दिल ना पौंजरा मा जे पोपट बोले रे. जी हाँ, आशा करू छू आप सबने आ डबल प्ले पसंद आव्यो छे. एनी पहला हतुं माटी अने सोनू, तो ए साथे ज समय थयो छे आजना दिवसना सेकंड फीचर नो. इट्स टाइम नाउ फॉर अवर सेकंड फीचर. इट्स कॉल्ड शब्द कसोटी, बेस्ड ऑन एन इनकम्प्लीट गुजराती सेइंग. एंड यू पार्टिसिपेट इन दिस यूजिंग अवर स्टूडियो व्हाट्सएप मैसेज messenger, and the number to that is 0716137803. The number once again 0716137803. Par aap sab no message, just one message with all three details in that one message. I am sincerely request all of you, mari namra vinanti cha aap sab ne ek j message mokalcho, ema baddi j vigat lakhine mokalcho, tamaro jawab, naam ane location. aaj nu shabd kasoti ni je kehvat che ખૂબ જ સરળ છે, દર ગુરુવારની જેમ જ. અને ચાર ઓપ્શન્સ છે. યા, યુ હેવ ફોર ઓપ્શન્સ ટુ ચૂઝ યોર આન્સર ફ્રોમ, એન્ડ ટેક અ ચાન્સ. ઓફકોર્સ ઇફ યુ ડોન્ટ નો, ગેસ કરો. ખાલી પાર્ટિસિપેટ કરવાનું, આમાં મજા કરવાનું. અને ખાસ કરીને જે આપણે આજુબાજુમાં જે લોકો, એ લોકોની અંદર ગુજરાતી ભાષા માટે થોડોક ઉત્સાહ, થોડીક ક્યુરિયોસિટી ઉત્પન્ન કરવાની જરૂર છે, પેદા કરવાની જરૂર છે. અને એ જ આ આપણી નાનકડી કોશિશ છે. સો હિયર ઇટ ગોઝ. ધ ગુજરાતી વર્ડ ખાલી જગ્યા મીન્સ બ્લેન્ક. વેર આઈ સે ખાલી જગ્યા is the blank that you need to fill in and make a guess, or તમને જે પણ સાચો જવાબ ખબર હોય કે લાગતો હોય એ તમારે એમાં પૂરવાનો છે. સો આજની અધૂરી કહેવત કે આ પ્રકારની છે કે માંગ્યા કરતા ખાલી જગ્યા ભલું, માંગ્યા કરતા ખાલી જગ્યા ભલું. પહેલી ચોઈસ જીવવું, બીજી ચોઈસ મરવું, ત્રીજી ચોઈસ રડવું, અને ચોથી ચોઈસ હસવું. માંગ્યા કરતા ખાલી જગ્યા ભલું. ઇઝ ઇટ જીવવું, ઇઝ ઇટ મરવું, ઇઝ ઇટ રડવું, ઓર ઇઝ ઇટ હસવું? 0716137803 પર તમારો જવાબ લખીને મને મોકલશો. જો સાચો હશે તો હું બધાની સાથે શેર કરીશ, નહીં હોય તો આપણું સિક્રેટ રહેશે. આવતા ગુરુવારે ફરી પાછી કોશિશ કરશો. તો હમણાં આજના દિવસનું આવતું ગીત રૂડું રૂડું લાગે.

લોરીઝ એફએમની આ ગીતમાળા છે, અને જી હા, નામ જ આ કાર્યક્રમનું છે ગીતમાળા. અને એ દરમિયાન શબ્દ કસોટી ચાલતી હતી આપ સૌની સાથે. વોટ એન અમેઝિંગ વન, વોટ એન અમેઝિંગ રિસ્પોન્સ. સો ફર્સ્ટ અપ, લેટ મી અનાઉન્સ ધ નેમ ઓફ પીપલ હુ ગોટ ધીસ વન કરેક્ટ ટુડે. એન્ડ યુ સ્ટીલ હેવ સમ ટાઈમ ટુ સેન્ડ ઇન યોર આન્સર્સ. ઇન કેસ યુ વન્ડરિંગ વોટ ઇઝ ધ ક્વેશ્ચન ફોર શબ્દ કસોટી, ઇટ્સ એન ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ. સો ઇટ ગોઝ સમથિંગ લાઈક ધીસ, કે માંગ્યા કરતા ખાલી જગ્યા ભલું. ફર્સ્ટ ચોઇસ જીવવું, સેકન્ડ ચોઇસ મરવું, થર્ડ ચોઇસ રડવું, એન્ડ ધ ફોર્થ ચોઇસ હસવું. માંગ્યા કરતા ખાલી જગ્યા ભલું, જીવવું, મરવું, રડવું અથવા હસવું. જે તમને સાચો લાગે જવાબ મને લખીને મોકલશો 0716137803. આઈ એમ સ્ટીલ અનાઉન્સિંગ ધ નેમ્સ ઓફ પીપલ હુ ગોટ ધીસ કરેક્ટ. દેન આઈ હેવ વન બિલ ટુ પ્લે ફોર ઓલ ઓફ યુ, એન્ડ દેન That's where the શબ્દ કસોટી will end. તો આશા કરું છું જરૂર આપ સૌ એનો પૂરતો લાભ ઉઠાવશો. સો ફર્સ્ટ અપ વી હેવ રેખા ફ્રોમ રેઝવર હિલ્સ, હુઝ ગોટ ધીસ વન કરેક્ટ. મોનિકા હિમેશ ગોવન રેઝવર હિલ્સ, અંજના સોલંકી લનેજિયાથી, આરુષન કયુષ ગોવન રેઝવર હિલ્સથી. આજે રેઝવર હિલ્સવાલા બધા જ સિક્સર મારી રહ્યા છે, કેટલા બધા લોકો એક સાથે, ઇટ્સ અમેઝિંગ. એન્ડ દેન વી હેવ માયા ટેલર ફ્રોમ લનેજિયા, ઇફિંગમથી જયાબેન, વી હેવ શાલ ક્રોસથી ઈશા, અને ત્યારબાદ સાચો જવાબ આવ્યું છે હરારે ઝિમ્બાબ્વેથી, સાચો જવાબ આવ્યો છે પ્રભાબેન ધીરજલાલ પ્રભુ, ઇન્દિરા દેસાઈ લુઇટ્રિકાર્ડથી. વી હેવ કરેક્ટ આન્સર ઓલ્સો કુશપલસાનિયા કેપટાઉનથી, ગીતાબેન દેસાઈ લુઇટ્રિકાર્ડથી, રમોલા દેસાઈ ટોંગાતથી, ચાંદની ફિંગમ હાઇટ્સ, ભવિષા એન્ડ દીના હરિલાલ ઈડનવેલથી, ચંદ્રાવતી ઘીવાલા એમ્બરફિલ્ડ સેન્ચુરિયન. આઈ હેવ

0: આજનો સાચો જવાબ છે, આજે લોટ્સ ઓફ પીપલ હેવ પાર્ટિસિપેટેડ, સી ધેટ્સ વોટ ઇટ ઇઝ. જ્યોતિ કાલિદાસ ફ્રોમ બ્રુમા હેઝ ગોટ ધીસ વન કરેક્ટ. દક્ષા ફ્રોમ ઓગદીન, આઈ હેવ કરેક્ટ આન્સર ઓલ્સો કમિંગ ફ્રોમ ભારતીબેન મોર્નિંગ સાઇડ, મેનર સેન્ટનથી, મમરત દેસાઈ સેન્ટનથી, ત્યારબાદ દિવ્યા બેગ યોર પાર્ડન, યા દિવ્યાનભાઈ ગોવન મલબાર્ટન જોહાનસબર્ગથી સાચો જવાબ આપી રહ્યા છે. એન્ડ આઈ ઓલ્સો હેવ કરેક્ટ આન્સર કમિંગ ફ્રોમ માય મમ મુંબઈથી. અને તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ને આભાર આપ સૌનો મારી સાથે આજે શબ્દ કસોટી રમવા બદલ. હેવ અ શોર્ટ બિલ ટુ પ્લે ફોર ઓલ ઓફ યુ, દેર આફ્ટર આઈ કમ એન્ડ ગીવ યુ ધ કરેક્ટ આન્સર. એન્ડ અપ અન્ટિલ દેન ધીસ શબ્દ કસોટી ઇઝ સ્ટીલ ઓપન, યુ કેન સેન્ડ ઇન યોર આન્સર્સ.
1: Ach, Barry, I don't know what I'm doing anymore. My life has taken a hard left at 3 goals.
2: It's not your life that's turning, Brew. It's your steering.
1: My steering?
2: Your car's pulling left like your decisions. Go get top quality Miler steering parts from Goldwagen. That will set you straight.
1: Wait, I feel aligned.
2: It's just your steering that needed direction. Goldwagen. Keep on driving.
0: Lotus FM ની આ ગીતમાળા છે. એન્ડ ધેટ્સ રાઇટ, ઇટ્સ અ વેરી સ્પેશિયલ સેગમેન્ટ, ઇટ્સ કોલ્ડ શબ્દ કસોટી એન્ડ ઇટ એન્ડ્સ હિયર. ઇટ્સ ટાઈમ ફોર મી ટુ ગીવ યુ ધ કરેક્ટ આન્સર ફોર શબ્દ કસોટી ટુડે. સો લેટ્સ ગો ઇન ટુ ધ ક્વેશ્ચન ફર્સ્ટ. ધ ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ દેટ ઇઝ કે માંગ્યા કરતા ખાલી જગ્યા ભલું. ફર્સ્ટ ચોઇસ જીવવું, સેકન્ડ ચોઇસ મરવું, થર્ડ ચોઇસ રડવું, એન્ડ ધ ફોર્થ ચોઇસ હસવું. બિફોર આઈ ગો એની ફર્ધર ઇન ટુ ધીસ, આઈ ડુ હેવ અ કરેક્ટ આન્સર એકચ્યુઅલી ફ્રોમ ટુ અધર લિસનર્સ વિચ કેમ થ્રુ વાઇલ આઈ વોઝ પ્લેઇંગ યુ ધ બલ્સ. ફર્સ્ટ વન ઇઝ પ્રીતિબેન એન્ડ યોગીભાઈ પંચાલ ડર્બનથી સાચો જવાબ આપી રહ્યા છે. ત્યારબાદ બનોનીથી શશીનો સાચો જવાબ છે અને કસ્તુરીનો પણ સાચો જવાબ છે. સો ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. લેટ્સ ગેટ ડાઉન ટુ ધ બિઝનેસ ઓફ શબ્દ કસોટી, બ્રેકિંગ ઇટ ડાઉન એન્ડ એક્સપ્લેનિંગ ઇટ યુ. માંગ્યા ઇઝ ટુ આસ, કરતા મોર દેન ઓર યુ નો બેટર દેન ડિપેન્ડિંગ ઓન ધ કોન્ટેક્સ. ખાલી જગ્યા બ્લેન્ક, ભલું ઇઝ બેટર, વોટ ઇઝ ઇટ? જીવવું ઇઝ ટુ લીવ, મરવું ઇઝ ટુ ડાય, રડવું ઇઝ ટુ ક્રાય, એન્ડ હસવું ઇઝ ટુ લાફ. So what is better than asking in this particular context? There can be many, many things people will agree or disagree with, but the saying, which is not made up by me, it's an old saying that comes from, you know, comes through generations, ages. So, સૌથી પહેલા સાચો જવાબ આપ સૌને આપું કે માંગ્યા કરતા મરવું ભલું. That's the motto for a lot of people in this world, and that's what this saying is made up for. And, you know, so sometimes a person may not even seek for help, not ask for help. They rather prefer that they rather die than ask for help, which is not a, you know, everybody needs help every now and again. We all need help. And there's nothing wrong. There's no shame in that to ask for help for anything. None of us know everything. None of us are good at everything. So that's about it. You know, when you need help, there should be no ego, there should be no reluctance, there should be no other thought process. Ask for it and you will get it, you know. That's what it is. Ke mangya karta marvu bhalu. Evu ghana bada lokonu attitude hoy che. That's why this saying is made. So, tamaro khub khub dhanyavad ne aabhar. Aavta guruvare fari pacha apde sathe maline શબ્દ કસોટી રમશું. ઇફ યુ ડીડ એન્જોય ઇટ એન્ડ વોન્ટ ટુ શેર ઇટ વિથ યોર લવડ વન્સ, ડુ ગો હેડ ટુ ધ લોટસ એફએમ્સ વેબસાઇટ અંડર ધ પોડકાસ્ટ સેક્શન. શેર ઇટ વિથ યોર લવડ વન, લિસન ટુ ઇટ વન્સ અગેન. જે તમારું મન કરે એ કરશો. આજના દિવસનું આવતું ગીત, ત્યારબાદ હું ફરી પાછો આપ સૌની સમક્ષ હાજર થઈશ. ઇટ્સ અ ડબલ પ્લે.